0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. Thursdays 6 to 7 p.m. Thursdays 6 to 7 p.m. On Lotus FM. Ashish Desai. On Lotus FM.
1: લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીત ની આ માળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ અને જી હા, આ ગીત માળા છે દર ગુરુવારે અહીંયા રજૂ થાય છે માત્ર લોટસ એફએમ પર સાંજે 6 અને 7 ની વચ્ચે. યા, ઇફ યુ જસ્ટ ટ્યુન ઇન, અ વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન ગીત માળા, લોટસ એફએમ ગુજરાતી પ્રોગ્રામ. માય નેમ ઇઝ આશિત દેસાઈ એન્ડ ધીસ પ્રોગ્રામ હેઝ ઓલ ઇટ્સ રેગ્યુલર ફીચર્સ ટુડે એઝ વેલ. ફર્સ્ટ અપ, કમિંગ અપ એટ અરાઉન્ડ 20 past 6 ઇન દેટ્સ કોલ્ડ આજનો સુવિચાર, ધ થોટ ફોર the day. That's what it means. Ajno Suvichar means the thought for the day. And of course, it's around 6:30 is our word game for an incomplete Gujarati saying. Multiple choices for your answer and you participated in it using our studio WhatsApp messenger. Top of the hour, before I conclude the program, are two beautiful shayaris that I would love to share with all of you, and I will share with all of you. And any pehla jare shabd kasoti no sacho jawab aapu, any pehla be agatya ni community event ni jaherat che, to aasha karu jo any jarur non karsho. Yeah, important community events also. I'm going to be announcing them just before I give you the correct answer for shabd kasoti. So that's more or less the 3/4 hour that's remaining now. Thank you so much for your company, for the તમારો આટલો કિંમતી સમય કાઢીને મારી સાથે જોડાયા છો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. અને શ્રાવણ મહિનાની તો શરૂઆત થઈ ગઈ છે, બટ લેટ મી ટેલ યુ ક્વિકલી બિફોર આઈ ટેક ધીસ પ્રોગ્રામ એની ફર્ધર, એન્ડ વોટ એન અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ એક્સપિરિયન્સ આઈ હેડ ઓન વુમન્સ ડે દેટ જસ્ટ વેન્ટ બાય ઓન ધીસ સન્ડે. એન્ડ ઇટ વોઝ ફોર ધ 100-year celebration, a centenary celebration. All of you, I did bring 2 interviews, some other pro, and we made announcements at various times, and various other Lotus programs also covered this whole thing. And I must tell you something, the event was, what an amazing feeling it was to be there. So many people, everybody's, it was an absolutely spiritually charged atmosphere, electric atmosphere, and it was just a something else. Everybody had a spring in their step, and it meant a world to them. And why not? You don't cross that milestone every now and again. Not many institutions are able to say that. So very well done. Thank you very much for having me there as well. It was an absolute pleasure. અને હું આશા કરું છું હજુ બીજા ઘણી બધી સેન્ચુરીઝ આ મંદિરની સ્થાપના, ઘણા બધા લોકો એની સેવા કરે, અને ઘણા બધા લોકોની સેવા મંદિર પણ કરે. તો કાર્યક્રમને આગળ વધારે આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આશા કરું છું આજની શરૂઆત પસંદ આવી હશે. શ્રાવણ મહિનો શરૂઆત થઈ છે, તો ભોલેનાથનું નામ લીધા વગર તો કાર્યક્રમ આગળ જ ન વધતે. તો શિવ કૈલાશ, વન ઓફ માય ફેવરિટ રેન્ડિશન્સ બાય રિષભ, એન્ડ હોપ ઓલ ઓફ યુ એન્જોય દેટ વન. હવે આજના દિવસનું આવતું ગીત આદિત્ય ગઢવીના કંઠે, ગજરો.

0: બસ એટલું જ જાણું.
1: ગજરો લોટસ એફએમ પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો છે. તો એ સાથે જ સમય થયો છે આજની આજનું સૌથી પહેલું ફીચર આપ સૌની સમક્ષ રજૂ કરવાનો. ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. બટ બિફોર આઈ ડૂ દેટ, જસ્ટ એન ઇમ્પોર્ટન્ટ વન. યુ નો આઈ વોઝ મેન્શનિંગ અબાઉટ ધ સેન્ટેનરી સેલિબ્રેશન ઓફ ધ મંદિર, એન્ડ ઓફકોર્સ યુ નો ધ મંદિર દેટ આઈ એમ રિફરિંગ ટુ ઇઝ ધ શ્રી સપ્તા મંદિર ઇન ધ રેઝવા હિલ્સ, માઉન્ટ બેટન ડ્રાઈવ પર, સુરત આર્ય ભજન મંડળ. દેટ ઇઝ ધ મંડળ દેટ વોઝ સેલિબ્રેટિંગ ધ 100 યર્સ. મંદિર તો હમણાં પ્રભુની મહેરબાનીથી ઘણા વર્ષોથી બન્યું છે, પણ 100 વર્ષ સુરત આર્ય ભજન મંડળને થયા છે. એન્ડ યુ નો દે હેવ અચીવ ધેટ માઇલ સ્ટોન ઓફ, પણ એના ઘણા બધા ઇન્ટરવ્યૂ કર્યા છે, તમને ઘણી બધી આ તમારી સમક્ષ એની ચર્ચાઓ થઈ છે, મેમ્બર્સ સાથે, પ્રેસિડેન્ટ સાથે, ઘણા બધા લોકો સાથે, રેસિડેન્ટ પ્રીસ્ટ સાથે ચર્ચા થઈ છે આ શોમાં, બીજા શોમાં. તો મને લાગ્યું કે આપ સૌને એકવાર તો પણ સ્પષ્ટ કરી દઉં, યુનો બેસ્ટ ક્લેરિફાય એન્ડ સ્પેસિફાય. હમણાં આજનું સૌથી પહેલું ફીચર હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે. અને આજનો સૌથી પહેલો ફીચર છે સુવિચાર. તો આજનો સુવિચાર ગોઝ સમથિંગ લાઈક ધીસ. વોટ અ બ્યુટિફુલ વન ઇટ ઇઝ, કે એક ખોટી વાત અને એક અધૂરી વાત કેટલાય સંબંધો તોડી નાખે છે. એક ખોટી વાત અને એક અધૂરી વાત કેટલાય સંબંધો તોડી નાખે છે. એક ઇઝ અ ન્યુમેરિક ટર્મ, વન. ખોટી is a false lie, basically khoti vaat, a false tale, a false narrative. Ane, and ek, again numeric one, adhuri, incomplete vaat, something that is incomplete, that was not said with the full meaning of it, intentionally held back perhaps, you know, something that somebody said to you but only a part of it. Etle ek adhuri vaat, to say something to somebody but only a part of it. Ketlaye, so many sambandho, relationships, todi nake che, breaks them. So what it basically means is a lie or and one incomplete, a lie or and incomplete message from someone can break many a relationship. So if you lie to someone, or if you say a partial lie, or if you say a partial truth or an incomplete fact, it may end up damaging several relations. So be very mindful of that, be very careful of that, and of course don't ever do that, you know, it's not good to do that to anybody. So ek khoti vaat ane ek adhuri vaat ketlaye sambandho તોડી નાખે છે. આશા કરું છું આપ સૌને આ પસંદ આવ્યો હશે આજનો અમારો આ સુવિચાર. જો પસંદ આવ્યો હોય તો જરૂર એકવાર ફરીથી સાંભળશો. લોટસ એફએમની અમારી વેબસાઇટમાં જઈને, પોડકાસ્ટ સેક્શનમાં જઈને, એન્ડ યુ કેન ઓલ્સો શેર ઇટ વિથ યોર લવડ વન. સો આજના દિવસનું આવતું ગીત, આઈ એમ ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સોંગ, દેર આફ્ટર આઈ કમ બેક એન્ડ પ્લે બ્રિંગ યુ ધ શબ્દ કસોટી. તૈયાર રહેશો એના માટે. તો આજનું આ આવતું ફરી એકવાર ભોલેનાથનું નામ લઈએ, શિવ તાંડવ સ્તોત્રમ.

0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
1: Ashut Desai.
0: On Lotus FM.
2: લોટસ એફએમ ની ગુજરાતી ગીત સંગીત ની આ માળા છે. આપ સૌનું ખૂબ જ એમાં હાર્દિક સ્વાગત છે. અને આપ સૌનો ને મારો ફેવરિટ આ સેગમેન્ટ છે જેનું નામ છે શબ્દ કસોટી. વી પ્લે શબ્દ કસોટી. ઇટ્સ અ વર્ડ ગેમ, અવર સ્મોલ સ્ટેપ ટુવર્ડ્સ ટ્રાઇંગ ટુ ઇન્કલ્કેટ યુ નો ધ યંગ માઇન્ડ વિથ ધ ક્યુરિયોસિટી ઓફ વોટ ઇઝ ગુજરાતી લેંગ્વેજ, વોટ ઇટ ઇઝ ટુ બી ગુજરાતી, વોટ ઇટ ઇઝ, વાય ઇઝ માય કલ્ચર લાઇક ધીસ, વોટ્સ વિથ માય લેંગ્વેજ, વોટ ડઝ ધીસ વર્ડ મીન, યુ નો ક્યુરિયોસિટી. એક નાના મનમાં, એક નાના હૃદયમાં આપણે યુ નો આઈ એમ ટ્રાઇંગ ટુ, દેટ્સ ધ હોલ આઈડિયા ઓફ ઇટ, યુ નો ટુ પુટ ઇટ દેર ઇન દેટ માઇન્ડ બેસિકલી. એન્ડ યુ નો બીકોઝ દેટ્સ ધ જનરેશન દેટ્સ ગોઈંગ ટુ ટેક ધીસ ફોરવર્ડ. સો દેટ્સ વોટ ઇટ ઇઝ ઓલ અબાઉટ. એન્જોય વિથ ધેમ એન્ડ ઇન્વોલ્વ ધેમ ઇન ઇટ, એક્સપ્લેન ઇટ ટુ ધેમ, એન્ડ આઈ વિલ ટ્રાય એન્ડ ડુ ધ સેમ એઝ વેલ. 0716137803. That's the number you're going to send your messages on for the Shabda Kasoti. It's the studio WhatsApp messenger. I request you to keep it to just one message with all three details in that one message. Of course, your answer, then your name and your location. Jetlu tuku rakso message. Etlo j tamari khub khub meherbani. So yeah, try and keep it short and sweet. Just your answer, name and location, and we're going to have lots of fun playing Shabda Kasoti today. A very simple one. The Gujarati word khali jagya means blank. Where I say khali jagya, that's the blank in the sentence, in the incomplete Gujarati saying. You're going to fill that up with one of the four choices that I give you. Here it goes. Ajni adhuri shabd kasoti kaya prakar ni che. Kehvat. Kaam kal thi thai, khali jagya thi nahi. Kaam kal thi thai, khali jagya thi nahi. First choice. કપટ. સેકન્ડ ચોઇસ બળ. થર્ડ ચોઇસ પુરુષો. અને ફોર્થ ચોઇસ મહિલાઓ. કામ કળથી થાય, ખાલી જગ્યાથી નહીં. ઇઝ ઇટ કપટ? ઇઝ ઇટ બળ? ઇઝ ઇટ પુરુષો? ઇઝ ઇટ મહિલાઓ? 0716137803 પર તમારા જવાબ મોકલશો. એ દરમિયાન આ એક ડબલ પ્લે છે, આશા કરું છું જરૂર આપ સૌને પસંદ આવશે. હા હા રે ઘડુલ્યો, એનેથી શરૂઆત કરી.

0: મન મોર બની થન ગાટ કરે લોટસ એફએમ ની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા અને એ દરમિયાન આપ સૌની સમક્ષ આજના દિવસની શબ્દ કસોટી ચાલી રહી હતી. વોટ એ ફિનોમિનલ ફિનોમિનલ રિસ્પોન્સ. એઝ યુઝ્યુઅલ આઈ એમ ગોઈંગ ટુ અનાઉન્સ ધ નેમ્સ ઓફ પીપલ હુ ગોટ ધીસ વન કરેક્ટ. યુ કેન સ્ટીલ સેન્ડ ઇન યોર આન્સર. શબ્દ કસોટી ઇઝ ઓપન ફોર ફ્યુ મોર મિનિટ્સ એન્ડ વન્સ દેટ ઇઝ ડન એન્ડ વેન આઈ હેવ played the bills for you, that's when Shabd Kasodi will answer. So here it is, the incomplete Gujarati saying, kaam kal thi thai khali jagya thi nahi. Pehli choice kapat, biji choice bad, triji choice purusho, chauthi choice mahilao. જે લોકોના આજે સાચા જવાબ આવ્યા એ લોકોના નામ આપ સૌની સમક્ષ સૌથી પહેલા રજૂ કરું છું અને ત્યારબાદ થોડી જાહેરાત છે એ રજૂ કરીશ અને ત્યારબાદ શબ્દ કસોટી ક્લોઝ. સાચો જવાબ આપવું એની પહેલા ઇમ્પોર્ટન્ટ કમ્યુનિટી ઇવેન્ટની અનાઉન્સમેન્ટ છે તો જરૂર એના માટે કાગળ પેન તૈયાર રાખશો ઇફ યુ નીડ ધેટ. પણ હમણાં મોનિકા હિમેશ ગોવન ફ્રોમ રેઝવોર હિલ્સ ઇન ડર્બન, they've got this one correct. Preeti Ben and Yogi Bhai Panchal Durban thi, Arush and Kayush Govan Rezwa Hills Durban, Maya Taylor Lanesia Kush Palsania Cape Town. Tyar baad sacho jawab che Anjana Solanki Lanesia thi, Isha Shalcross Chandni Effingham Heights, Rajesh Kirti Mansi Ashu Mishka all from Centurion, Divya Manoram from Lanesia, Ajit Desai and family of Mshlanga, Chandravati Ghiwala, Amberfield, Centurion. I have Ratilal Bhai and Bhanu Ben, Cape Town. Thi, Mohini Kassin, Utenhage, Amrit Desai, Santon. Bharti Desai, Morningside, Santon. Johannesburg, I beg your pardon. Harare, Zimbabwe. Thi, Prabha Ben, Dhirajlal, Prabhu. Then I have correct answer coming from Geeta Ben Desai, Louis Tricard. થી જ્યોતિ કાલિદાસ બ્રુમાથી, ઇન્દિરા દેસાઈ લોઈ ટ્રિકાર્ડ, હંસાબેન અમનઝમ ટોટી કેપટાઉનથી, ભાનુબેન એન્ડ ગુણવંતભાઈ જગા એમનો સાચો જવાબ છે, ઇબાન મોઝમ્બિકથી, વિશાખા ને નિલેશનો, વર્ષા ફ્રોમ ઓકટીન, આઈ હેવ ઓલ્સો મીરા ઇચ્છારામ ઓલ ધ વે ફ્રોમ લોસ એન્જલિસ. ત્યારબાદ આજે સાચો જવાબ આવ્યો છે હ્યુસ્ટન ટેક્સાસથી મારી બેનનો અને મારી મમ્મીનો મુંબઈથી. આટલા લોકોનો સાચો જવાબ આવ્યો છે. હજુ યુ સ્ટીલ હેવ અ કપલ મિનિટ્સ, ડુ સેન્ડ ઇન યોર આન્સર્સ. ઇન ધ મીન ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ પ્લે યુ સમ બલ્સ. ત્યારબાદ એક અગત્યની જાહેરાત થશે અને ત્યારબાદ શબ્દ કસોટીનો સાચો જવાબનો ઉકેલ પણ જરૂર થશે.
1: Jayashree's Rivas have just unpacked their brand new range of saris for Lakshmi Puja and Raksha Bandhan, as well as the latest collection of saris, Punjabis, skirt sets and lehengas for all occasions. Jayashree's Rivas, all branches and online.
2: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
0: લોટસ એફએમની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ અને જી હા, આ લોટસ એફએમનો અમારો ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ છે જેનું નામ છે ગીતમાળા અને આ ખાસ સેગમેન્ટ છે જેનું નામ છે શબ્દ કસોટી. પણ એની પહેલાં અગત્યની આ જાહેરાતો છે, ત્યારબાદ શબ્દ કસોટીનો જરૂર ખુલાસો થશે. શ્રી સપ્તા મંદિર માઉન્ટ બેટન ડ્રાઈવ રેઝો હિલ્સથી સુરત આર્ય ભજન મંડળ, એમનો સેલિબ્રેશન છે ઓબ્ઝર્વિંગ ધ શ્રાવણ મંથ એન્ડ યુ કેન જોઈન ધેમ ફોર ધ સેક્રેટ પૂજા ઓફ નાગપંચમી, શીતલા સાતમ, નોરી નોમ ફ્રોમ 9:30 ઇન ધ મોર્નિંગ અન્ટિલ 12 નૂન એન્ડ ધીઝ આર વેરિયસ થિંગ્સ દેટ આર ગોઈંગ ટુ હેપન. અને કમ યુ કેન જોઈન વિથ ધેમ નાગપંચમી ઓન ધ 17th, શીતલા સાતમ ઓન 19th ઓગસ્ટ, 21st ઓફ ઓગસ્ટ ના નોરી નોમ છે. પૂજા ટાઈમ્સ લાઈક આ સેટ 9:30 અન્ટિલ નૂન and all are welcome. To Mountbatten Drive, Rezo Hills, Durban thi. Tyar baad aaj ni biji jaharat che. What an amazing event this one as well, you know. And this one

0: is with the blessings of Bhagwan Swami Narayan and Gurudev Mahant Swami Maharaj, and in the divine presence of Pujya Santos, you and your family are warmly invited to join them for the joyous celebration of the 27th Patotsav of BAPS Sri Swaminarayan Mandir, which is in Durban, Sunday the 16th of August at 10 a.m. The program includes Mahapuja, Abhishek Vidhi, Patotsav Sabha, and Mahaprasad will be served thereafter. The address is BAPS Sri Swaminarayan Mandir, which is at 86 Dale Road, Manor Gardens. So, yeah, they look forward to celebrating this amazing and auspicious occasion together with all of you and all your loved ones. Everybody is welcome. So, હમણા ગીત અને સંગીતની આ માળાને આગળ વધારીએ. એની પહેલા નાનકડો બ્રેક.
1: You are listening to Geet Mala. You are listening to Geet Mala. Thursday, 6 to 7 p.m. Thursday, 6 to 7 p.m. On Lotus FM.
2: Ashish Desai.
1: On Lotus FM.
0: Lotus FM ની ગીત માળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. ઇટ્સ ટાઈમ નાઉ ટુ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી. ઇન ઓર્ડર ટુ ડુ દેટ, ફર્સ્ટલી લેટ મી યુ નો ટેલ યુ ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ વન્સ અગેન. લેટ મી પુટ ઇટ ટુ ઓલ ઓફ યુ વન્સ અગેન. કામ કળથી થાય, ખાલી જગ્યાથી નહીં. કામ ઇઝ વર્ક, કળ ઇઝ ઇન્ટેલિજન્સ, બુદ્ધિ. એનેથી થાય ઇન્ટેલિજન્સ, બુદ્ધિ, ખાલી જગ્યાથી ન થાય, બ્લેન્કથી ન થાય. સો ઇટ્સ કાન્ટ બી ડન વિથ બ્લેન્ક. વોટ ઇઝ દેટ બ્લેન્ક? ફર્સ્ટ ચોઇસ કપટ, યુ નો ચીટિંગ, બળ, ફોર્સ, યુ નો તાકાતથી. પુરુષો, મેલ્સ, મહિલાઓ, ફિમેલ્સ. કામ કળથી થાય, બળથી નહીં. દેટ્સ અ કરેક્ટ આન્સર. બળ, force, you know, you have to use your mind, you have to use your intelligence, you have to use your tact, knack, je pan tame ko. So jarak vichari karine kaam karo, jor jabasti karo to kaam hamesha bagdi jay. That's what it is, you know. You have to apply your mind to it, be patient about it, and you find a way to do it nicely. Kaam kal thi thai, bal thi nahi. એ આજનો શબ્દ કસોટીનો ઉકેલ હતો. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો હોય. તમને ખબર છે શું કરવાનું. જો ગમે કે કોઈની સાથે શેર કરવું હોય તો જરૂર કરી શકો લોટસ એફએમની વેબસાઇટના પોડકાસ્ટ સેક્શનમાં જઈને. અને હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો. વોટ અ બ્યુટિફુલ બ્યુટિફુલ સોંગ. જો તમે સાંભળશો તમને તરત ખ્યાલ આવશે કે ઓ યા, આ ગીત મેં પહેલાં સાંભળ્યું હતું.

જળ કમલ, આના જેવું ગીત ગુજરાતીમાં બહુ ઓછું, બહુ ઓછું સંગીત, ઘણી બધી એકચ્યુઅલી નો, બટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ આઈ વુડ સે. યા, ગુજરાતી સાહિત્ય, એની કવિતા, સંગીત ઇઝ સમ વેરી ઇન્ટેન્સ, વેરી બ્યુટિફુલ, વેરી વાસ્ટ, એન્ડ ધીસ આઈ વુડ સે વુડ મેક ઇન વન ઓફ ધોઝ, યુ નો, રાઇટ અપ ધેર. વોટ અ બ્યુટિફુલ બ્યુટિફુલ સોંગ. આઈ એમ ગ્લેડ ઓલ ઓફ યુ એન્જોયડ ઇટ. ઘણા લોકોને મને ફીડબેક પણ આવ્યું વોટ્સએપ પર, તો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. સો બિફોર ધીસ ઇઝ ધ ટાઈમ વેન ઓફકોર્સ વી ડુ અ વેરી વેરી સ્પેશિયલ સેગમેન્ટ ઓન ધીસ પ્રોગ્રામ, એન્ડ ઇટ્સ કોલ્ડ શાયરી. આજની શાયરી આપ સૌની સમક્ષ રજૂ કરવાનો સમય આવ્યો છે. તો બે શાયરીઓ રજૂ કરું છું, આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો. તો ફર્સ્ટ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે રાખ ભરોસો તું ખુદ પર, રાખ ભરોસો તું ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. સમુદ્રના પક્ષીઓ પાસે ક્યાં હોય છે કે નકશાઓ, તો એ શોધી લે છે ને રસ્તાઓ. રાખ ભરોસો તું ખુદ પર, શાને શોધે છે તું ફરિશ્તાઓ. સમુદ્રના પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે ને એ લોકોના રસ્તાઓ. તો એવું જ છે, જીવનનો ક્રમ પણ એવો જ હોવો જોઈએ. એન્ડ ધીસ વન ઇઝ, કે કશુંક આપી શકવાની ક્ષમતા એ જ લોકોમાં હોય છે જે લોકો ભૂતકાળમાં કશુંક ગુમાવી ચૂક્યા હોય. ફરી એક વાર સાંભળશો, કે કશુંક આપી શકવાની ક્ષમતા એ જ લોકોમાં હોય છે, કશું આપી શકવાની ક્ષમતા એ જ લોકોમાં હોય છે જે લોકો ભૂતકાળમાં કશુંક ગુમાવી ચૂક્યા હોય છે. એ પણ હકીકત છે જીવનની. તો આશા છે આપ સૌને પસંદ આવી હશે આજની આ શાયરીઓ, કહી લો, કહેવત કહી લો, સારા સુવિચાર કહી લો, પણ આ બે જે મેં શાયરી આપને સમક્ષ રજૂ કરી પસંદ આવી હશે. એ સાથે જ જો આપ સૌને એ ધ્યાન દોરવાનું પસંદ આવ્યું હોય તો જરૂર શેર કરશો. અમારા લોટસ FM વેબસાઇટ પર જઈને, પોડકાસ્ટ સેક્શનમાં જઈને જરૂર સાંભળશો. ઘણી બધી બીજી કોન્ટેન્ટ પણ ઘણા બધા કાર્યક્રમોની સાંભળવા મળશે, તો જરૂર જશો અને સાંભળશો અને શેર કરશો. હમણાં આજના દિવસનું આવતું ગીત, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ અને આપ સૌની રજા લઈશ.

સૈયર મોરી રે ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. એ સાથે જ ઇટ્સ ટાઈમ ટુ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીતમાળા. હોપ ઓલ ઓફ યુ એન્જોય દેટ. ફરી પાછા મુલાકાત કરશું આવતા ગુરુવારે. હમણાં ન્યૂઝ ઓન ટોપ ઓફ ધી અવર, દેટ્સ ગોઈંગ ટુ બી વિથ સરેશન, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9. દેટ્સ ટોક એટ 7. જરૂર સાંભળશો. હમણાં આપ સૌની હું રજા લઉં છું. આપ સૌને મારા નમસ્કાર અને શુભરાત્રી. ફરી પાછા મળશું ત્યાં સુધી. પ્રભુનું કહેલું કર્યા કરશો, કર્મ કરશો ફળની આશા કર્યા વગર. ભોલેનાથનું નામ લેશો, શ્રાવણ મહિનામાં ખૂબ ખૂબ ખૂબ સેવા કરશો, સ્મરણ કરશો અને આનંદ પ્રાપ્ત કરશો. આજના દિવસનું આ એક ડબલ પ્લે છેલ્લું. આશા કરું છું આપ સૌને પસંદ આવશે.